0: SBS 돌카 라디오. 돌카 라디오.
1: 비FB's 돌카 라디오 카리크럼을 함이 전수다 디와쿠 시리고 도스로 간다마 삼이 두이베스라 바르미넷 가이쿠사 다비 삼프라레 데리데리 스와그사 마시리고 다르바다. 카리크럼 디와쿠 시리 하릭 솜바르디키 시크바르 사마스 나사크누자 UK 타임 베니우라이쿠사 1번째 대기 4번째 사마 3번째 카리크럼 라 비셔베니 미타미르기 상잇 비브네 잔케라니사 라 요 카리크럼고 도스로 간다마 비네시 니란타르타라니사 पसाइनी मिठो बोलेर मिठो दिमागको आवाजमा रहेको थियो श्रोता गीत र यो दोस्रो घन्टामा पनि केही क्षणमा हुनेछ. आज बिएफए सम्वाद पनि पाउन सक्नुहुन्छ तपाईँले जसरी योग दाजुको साथमा रहेको कुराकानी शङ्कु सेवा समाज युके एन्ड युके टुगेदर योगको बारेमा रहनेछ. इन्टरभ्यू फिचर 2028 मिनट जाँदाखेरि पार्ट वान भने पार्ट टू चाहिँ रहनेछ. 3 बजेको लागि 13 मिनट बाँकी हुँदा र यसैको साथ अब पनि आउनुहोस् कार्यक्रममा अगाडि बढिहालौँ. के यो माया हो रहेको छ बी8.